नमस्कार, सुप्रभात। FM बैंड्स 102.4 मेगाहर्ट्ज पर आज है आकाशवाणी राजकोटनी मनोरंजन सेवा विविध भारती राजकोट। आजनी तिथि छे अधिक महीनाना जेठ महीनाना कृष्ण पक्षनी चौथी तिथि, विक्रम संवत 2082, तदनुसार 4 जून 2026 अने गुरुवार। શ્રોતા મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 5:57 થઈ છે। આપ સર્વે શ્રોતાઓનું અમારી આ પ્રાતઃ પ્રસારણ યાત્રામાં ભાવભીનું સ્વાગત છે। આપનો આજનો

દિવસ શુભ રહે અને આ સુંદર પ્રભાત આપ સર્વેના જીવનમાં મંગલમય બની રહે એ જ કામના સહ સભાનો શુભારંભ કરીએ મંગલ સ્વરથી રાગ પ્રભાત.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. થોડી જ વારમાં એટલે કે બરાબર 6 વાગ્યે સાંભળશો હિન્દીમાં સમાચાર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: કઈ કઈને થાકી ગયો?
2: શું થયું?
1: નવી કિડબેગ જોઈએ છે.
2: તો પહેલા કેપ્ટન ને કહે, ન માને તો મેનેજર ને.
1: કરેક્ટ.
2: તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. આવી ગઈ નવી કિડબેગ.
3: RBI કહે છે,
4: પહેલા આપણી બેંક, પછી RBI ઓમ્બુડસમેન.

વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વિવિધ ભારતી કી મનોરંજન સેવા કા આપ સુન રહે હૈ રાજકોટ કેન્દ્ર ઓર અભી કાર્યક્રમ ચલ રહા હૈ ચિત્રલોક.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ ગાયક મુકેશના જીવનની કેટલીક વાતો અને એમના ગાયેલા કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ ગંભીર સ્વરનું માધુર્ય. મુકેશ કાર્યક્રમમાં પ્રથમ મુકેશના સ્વરમાં પૂજારીન ફિલ્મનું ગીત. ગીતકાર છે મદન, સંગીતકાર છે નારાયણ દત્ત.

22 જુલાઈ 1923ના દિવસે દિલ્હીમાં જન્મેલા મુકેશચંદ માથુર પંજાબી કાયસ્થ પરિવારના હતા. પોતાના બહેનને સંગીત શીખતા જોઈને યુવા મુકેશની ગાયન પ્રતિભા પણ જાગૃત થઈ. શાળાના શિક્ષણ બાદ સરકારી નોકરી પણ કરી, પરંતુ મુકેશનું મન સંગીત અને અભિનયની દુનિયામાં ખોવાઈ

પહેલું રહેતું. કુટુંબમાં કોઈના લગ્નના અવસરે મુકેશનો સ્વર અભિનેતા મોતીલાલે સાંભળ્યો અને પછી મોતીલાલની મદદથી મુકેશ મુંબઈ આવી ગયા. કાર્યક્રમમાં મુકેશ વિશે વધુ વાતો થશે, પણ આગળ વધીએ એ પહેલા મુકેશના સ્વરમાં હિમાલય કી ગોદ મેં ફિલ્મનું ગીત છે આનંદ બક્ષીનું, સંગીત છે કલ્યાણજી આનંદજીનું.

પોતાના પ્રારંભિક સમયમાં મુકેશ મહાન ગાયક કુંદનલાલ સહેગલના અવાજમાં ગાતા. મુકેશનું સૌથી પહેલું લોકપ્રિય ગીત પણ એવું જ હતું.

લોકો આ ગીત સાંભળીને એકબીજા સાથે શરત લગાવતા કે આ અવાજ કોનો છે. સ્વયં કુંદનલાલ સહેગલે જ્યારે આ ગીત સાંભળ્યું ત્યારે એમના મનમાં પણ પ્રશ્ન થયો હતો કે આ ગીત મેં ક્યારે ગાયું હતું. ભવિષ્યમાં સંગીતકાર નૌશાદની સલાહથી મુકેશે એમના પોતાના અવાજમાં ગાવાનું શરૂ કર્યું. પછી તો મુકેશનો ગંભીર મધુર સ્વર એના પૂરા શૃંગાર અને નિખાર સાથે અનેક ગીતોમાં આપણે સાંભળ્યો. મુકેશના ગુંજતા ઘૂંઘવતા સ્વરમાં સાંભળીએ ઇન્દિવરનું રચેલું અને કલ્યાણજી આનંદજીનું સ્વરબદ્ધ કરેલું સરસ્વતી ચંદ્ર ફિલ્મનું ગીત.

અભિનય દ્વારા ફિલ્મ જગત પર છવાઈ જવાની આકાંક્ષા લઈને મુંબઈ આવેલા મુકેશે અભિનેત્રી નલિની જયવંત સાથે નિર્દોષ ફિલ્મમાં અભિનય કર્યો. સિતારા દેવી સાથે ફિલ્મ સુખ દુઃખમાં કામ કર્યું. એક ફિલ્મ હતી આદાબ અર્ઝ, એમાં પણ અભિનય કર્યો અને 1945માં પહેલી નજરના ગીતથી ગાયન ક્ષેત્રે છવાતા ગયા, છતાંય અભિનય કરવાની તાલાવેલી ન રોકી શક્યા અને સુરૈયા સાથે ફિલ્મ માશુકામાં અને ઉષા કિરણ સાથે ફિલ્મ અનુરાગમાં અભિનય કર્યો. અભિનયના ક્ષેત્રમાં અનેક વાર અસફળ થયા બાદ મુકેશે પાઠ શીખ્યો કે એમણે હવે પોતાને માત્ર ગાયન સુધી જ સીમિત રાખવા જોઈએ. મુકેશે ગાયેલા ગીતોની યાદીમાં દર્દભર્યા ગીતો ઉપરાંત અનેક ટીંખણભર્યા અને પ્રણય ગીતોનો સમાવેશ પણ થાય છે. ચાલો સાંભળીએ ટીંખણભર્યું છલિયા ફિલ્મનું ગીત. ગીત છે કમર જલાલાબાદીનું, સંગીત છે કલ્યાણજી આનંદજીનું.

1951માં બનેલી ફિલ્મ આવારાના ગીતો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ લોકપ્રિય થયા હતા. ત્યારબાદ મુકેશ જ્યારે એમના વિદેશ પ્રવાસ વખતે આવારાનું ગીત ગાતા ત્યારે લોકો એમ જ કહેતા કે તેઓ રાજ કપૂરનું ગીત ગાઈ રહ્યા છે. લોકો એમની સાથે વાત કરતા તો પણ એમના વિશે ઓછી અને રાજ કપૂર વિશે વધુ વાતો કરતા હતા. એમને એ સમજાવવામાં સમય લાગી જતો કે આ ગીત એમણે ગાયું છે અને રાજ કપૂર પર ફિલ્માવાયું છે. ચાલો સાંભળીએ મુકેશે ગાયેલું અને રાજ કપૂર પર ફિલ્માવાયેલું એક અન્ય ગીત. ગીત છે શૈલેન્દ્રનું, સંગીત છે શંકર જયકિશનનું, ફિલ્મ છે અનાડી.

0: કઈ કઈ ને થાકી ગયો.
1: શું થયું?
0: નવી કિડબેગ જોઈએ છે.
1: તો પેલા કેપ્ટન ને કહે, ન માને તો મેનેજર ને.
0: કરેક્ટ.
1: તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો, 30 દિવસ માં જવાબ અથવા સમાધાન ના મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે આવી ગઈ નવી કિડબેગ.
2: RBI કહે છે,
3: પહેલા આપણી બેંક પછી RBI ઓમ્બુડસમેન.
4: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મેં કમિશન્ડ ઓફિસર બનને કે લિયે AFCAT 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
5: દિલ સે દિલ તક યાદગાર તરાને, દર્દ ભર્યા ગીતો માટે જાણીતા મુકેશ સામાન્ય જીવનમાં ખૂબ જ હસમુખ અને આનંદી વ્યક્તિ હતા. આથી આપણા મનમાં પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે છે કે આવો વિરોધાભાસ કઈ રીતે? શું આ પીડા પ્રાકૃતિક રીતે એમના સ્વરમાં આવી હતી? ઉત્તરરૂપે જે વાત મળે છે એ છે કે મુકેશ એમના સંગીત પ્રશિક્ષણ વખતે કુંદનલાલ સહેગલના ગીતો ગાઈને ખૂબ અભ્યાસ કરતા. અને આપણે સૌ જાણીએ છીએ કે ગાયક કુંદનલાલ સહેગલના શબ્દ શબ્દમાં દર્દ સંભળાય છે. એમના ગીતોનો અભ્યાસ કરતા કરતા મુકેશના અવાજમાં પણ એ જ પીડા ઉતરી આવી. મુકેશના સ્વરમાં આવી જ એક પીડા ભરેલી પુકાર સાંભળીએ. ગીત છે શૈલેન્દ્રનું, સંગીત છે શંકર જયકિશનનું અને ફિલ્મ છે તીસરી કસમ.

રાજ કપૂર ઉપરાંત મુકેશનો સ્વર મનોજ કુમારના પાર્શ્વગાયનનો સ્વર હતો. ફિલ્મોમાં મનોજ કુમારનું વ્યક્તિત્વ પ્રણય પ્રધાન નાયકનું પણ હતું અને વિરહ વેદનાથી પીડાતા નાયકનું પણ હતું. મુકેશે મનોજ કુમાર માટે જે પણ ગીત ગાયું હોય એમના સ્વરમાં મનોજ કુમારના બંને પ્રકારના વ્યક્તિત્વ પ્રગટ થાય છે અને પસંદ પડે છે. આવું જ એક ગીત છે કમર જલાલાબાદીનું, સંગીત છે કલ્યાણજી આનંદજીનું, ફિલ્મ છે ઉપકાર.

મુકેશે સંગીતકાર કલ્યાણજી આનંદજી અને લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત નિર્દેશનમાં તો અનેક ગીતો ગાયા. સંગીતકાર રોશનની 13 જેટલી ફિલ્મોમાં થોડા ગીતો ગાયા, પરંતુ સંગીતકાર નૌશાદ, સચિનદેવ બર્મન, ઓપી નૈયર અને રાહુલદેવ બર્મનના સ્વરબદ્ધ કરેલા બહુ ઓછા ગીતો ગાયા છે. બહુ ઓછા ગીતો તો ગાયા છે, પરંતુ જેટલા ગીતો ગાયા છે એમાંથી લગભગ બધા જ ગીતો લોકપ્રિય થયા છે. આમાંનું એક ગીત છે સંગીતકાર સચિનદેવ બર્મનના સંગીત નિર્દેશનમાં ગાયેલું બંદીની ફિલ્મનું ગીત. ગીત છે શૈલેન્દ્રનું.

दिल से दिल तक यादगार तराने। મુકેશના સ્વરને આપણે રાજ કપૂર અને મનોજ કુમારના પાર્શ્વગાયનના સ્વરૂપે જાણીએ છીએ, પરંતુ એમણે અંદાઝ ફિલ્મમાં દિલીપ કુમાર માટે ગીતો ગાયા હતા અને લોકપ્રિય થયા હતા. ફિલ્મ આનંદ, કટી પતંગ અને મર્યાદા જેવી ફિલ્મોમાં રાજેશ ખન્ના માટે ગીતો ગાયા હતા અને એ પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. ફિલ્મ કભી કભીમાં અમિતાભ બચ્ચન પર ફિલ્માવાયેલા એમના કંઠે ગવાયેલા ગીતો સાંભળીને તો સંગીત રસિકો મુગ્ધ થઈ ગયા હતા. આથી કહી શકાય કે મુકેશ જે સ્ટાર કે સુપરસ્ટારનો સ્વર ન હતા, એમના માટે પણ જ્યારે એમણે ગીતો ગાયા ત્યારે સંગીત પ્રેમીઓએ એને પસંદ કર્યા અને એ ગીતો ખૂબ જ લોકપ્રિય થયા. સાંભળશો આમાંનું એક આનંદ ફિલ્મનું ગીત જે મુકેશે રાજેશ ખન્નાના પાર્શ્વગાયક તરીકે ગાયું હતું. ગીત યોગેશનું છે, સંગીત છે સલીલ ચૌધરીનું.

સંગીતકાર ખૈયામ મુકેશના અવાજના પ્રેમી હતા. ફિલ્મ કભી કભીમાં અમિતાભ બચ્ચનના પાર્શ્વગાયક તરીકે મુકેશની પસંદગી કરવામાં એમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. સંગીતકાર ખૈયામ કહેતા કે મુકેશ ખૂબ જ રિયાઝ કર્યા બાદ જ કોઈ ગીત રેકોર્ડ કરાવતા, અને એ દિવસોમાં મુકેશનું સ્વાસ્થ્ય ઠીક ન રહેતું હોવા છતાંય તેઓ ગીતોના રિયાઝ કરવા માટે સંગીતકાર ખૈયામના ઘરે ત્રીજા માળ સુધી ચઢીને જતા. મુકેશના અથક અભ્યાસનું જ પરિણામ છે કે કભી કભીના ગીતો આટલા સાંભળવામાં અને માણવામાં આવે છે. આ ફિલ્મનું સાહિર લુધિયાનવીનું રચેલું ગીત સાંભળીએ.

1976માં મુકેશ અમેરિકામાં સ્ટેજ શો આપવા ગયા ત્યારે એમના પુત્ર નીતિન મુકેશને પણ સાથે લઈ ગયા. ત્યાં એક કાર્યક્રમ વખતે મુકેશ ગીત ગાઈ રહ્યા હતા, જાને કહાં ગયે વો દિન. આ ગીતના પહેલા અંતરા બાદ બીજો અંતરો ગાતા ગાતા નીતિન મુકેશ સ્ટેજ પર આવ્યા. શ્રોતાઓ માટે આ એક સુખદ આશ્ચર્યની વાત હતી. પરંતુ આ ઘટનાના થોડા દિવસ બાદ જ્યારે શો થયો ત્યારે આ ગીત નીતિન મુકેશે એકલા ગાવું પડ્યું. આ બે શોની વચ્ચે 27 ઓગસ્ટ 1976ના દિવસે મુકેશ પોતાનો નશ્વર દેહ ત્યાગી ચૂક્યા હતા. આઘાતગ્રસ્તોમાંના એક રાજ કપૂરે કહ્યું કે મારી તો આત્મા જ ન રહી. યાદ આવે છે ધરમકરમ ફિલ્મનું ગીત. ગીત છે મજરૂ સુલતાનપુરીનું, સંગીત છે રાહુલ દેવ બર્મનનું. મુકેશના ગાયેલા આ ગીતનું ફિલ્માંકન થયું છે રાજ કપૂર પર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: FM બેન્ડ્સ 102

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: FM બેન્ડ્સ 102.4 મેગાહર્ટ્ઝ પર આપ સુન રહે હૈ વિવિધ ભારતી કી મનોરંજન સેવા કા યે રાજકોટ કેન્દ્ર ઓર અભી કાર્યક્રમ ચલ રહા હૈ રંગ તરંગ.

0: ગાડી માં જ કચરો આપો.
1: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી.
0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેર ના રિપોર્ટ કાર્ડ નો છે.
0: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશ માં સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરા નું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ.
0: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.
2: બેટા, દાળ માં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, મત મિક્સ થોડી કરાય.
2: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
0: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
1: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી.
0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
0: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશ માં સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરા નું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ.
0: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.
3: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
4: તું હે યે બહાર ભી તું.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળ માં મીઠા ની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય.
2: બસ એવું જ કચરાનું છે.
1: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શન ની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસ માં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो है, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने इटलेज आ चार रंग याद रखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरेज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी माज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मा फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मा सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मा ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मा जारी।
4: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
0: બેટા દાળ માં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી આખો સ્વાદ બગડી જાય, મેં તો મિક્સ થોડી કરાય।
0: બસ એવો જ કચરા નો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય, અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને એકદમ સિમ્પલ।
2: ગુજરાત ના શહેરો ને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરા નું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટી નો નિયમ અપનાવો અને કચરા ના કલેક્શન ની ગાડી માં જ કચરો આપો।
3: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી।
2: વાહ એકદમ ફર્સ્ટ ક્લાસ।
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે।
2: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
2: આપનું શહેર સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી।
5: रोज सुबह 7 बजे सुनिए भूले बिसरे गीत और रात 10 बजे सुनिए छाया गीत। प्रायोजक विकोट।

0: ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
0: એટલે
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: प्रस्तुत है कार्यक्रम तराने नए पुराने.
4: तराने नए पुराने.
3: सभी सुनने वालों को प्रीति मिश्रा का नमस्कार. कार्यक्रम का आगाज कर रहे हैं यादों की बारात फिल्म से. गीतकार मजरू सुल्तानपुरी, संगीतकार आर डी बर्मन, आवाजें हैं मोहम्मद रफी और आशा भोसले की.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. યે શામ મસ્તાની. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. રજૂ કરીએ છીએ મિત્રતા પર આધારિત ગીતોનો કાર્યક્રમ. દોસ્તીની મસ્તી. જ્યાં હાથ ફેલાય અને હૈયું અપાઈ જાય એ મિત્રતા. એક પણ શબ્દ ન બોલાય અને બધું કહેવાઈ જાય એ મિત્રતા. જેની સાથે સાચા ખોટાના ત્રાજવે નહીં, પરંતુ પ્રેમ અને ભલાઈના ભાવથી સંવાદ થાય એ મિત્ર. થાકીને હારીને તૂટી જવાય ત્યારે ખભે હાથ મૂકીને સ્વયંને શોધવામાં સહાયભૂત થાય એ મિત્ર. મૈત્રી પર આધારિત કાર્યક્રમનું પહેલું ગીત. આ દમદાર ગીત વધુ દમદાર છે

કારણ કે આ એક નહીં પરંતુ બે ગાયકોના સ્વરમાં છે, કિશોર કુમાર અને મન્નાડે. શબ્દરચના છે આનંદ બક્ષીની, સંગીત રચના છે રાહુલ દેવ બર્મનની. ફિલ્મ છે શોલે.

આ દોડતી દુનિયામાં દોસ્ત ક્યાં યાદ આવે છે? આ દોડતી દુનિયામાં દોસ્ત ક્યાં યાદ આવે છે? કિસ્મતવાળા છે યારો જે યારોની મહેફિલ સજાવે છે. યાદ કરીએ નાનપણની કોઈ મજાની વાત, યાદ કરીએ નાનપણની કોઈ મજાની વાત, પોતાની કહીને જણાવી હતી કોઈ બીજાની વાત. એ દોરમાં ડૂબીને જે ઠઠ્ઠા લગાવે છે, એ દોરમાં ડૂબીને જે ઠઠ્ઠા લગાવે છે, કિસ્મતવાળા છે યારો એ જે યારોની મહેફિલ સજાવે છે. આ દોડતી દુનિયામાં દોસ્ત ક્યાં યાદ આવે છે? કિસ્મતવાળા છે યારો એ જે યારોની મહેફિલ સજાવે છે. આ પંક્તિઓ લઈ જાય છે આપણને ઝંઝીર ફિલ્મના ગુલ

દોસ્ત છે તો જિંદગી છે, જિંદગીમાં નૂર છે. દોસ્ત છે તો જિંદગી છે, જિંદગીમાં નૂર છે. સારા દોસ્ત પર સદા, સારા દોસ્તને ગરૂર છે. મતભેદ હોય અનેક વાતો પર, પણ રોક ન લાગે મુલાકાતો પર. મતભેદ હોય અનેક વાતો પર, પણ રોક ન લાગે મુલાકાતો પર. દિવસના ઝઘડાની ક્યારેય અસર ન થાય રાતો પર. સદાબહાર દોસ્તીનો આ જ દસ્તુર છે, સદાબહાર દોસ્તીનો આ જ દસ્તુર છે. દોસ્ત છે તો જિંદગી છે, જિંદગીમાં નૂર છે. સારા દોસ્ત પર સદા, સારા દોસ્તને ગરૂર છે. સારા દોસ્ત પર સદા, સારા દોસ્તને ગરૂર છે. યારાના આ જ છે ફિલ્મનું નામ. ગીતકાર છે અંજાન, સંગીતકાર છે રાજેશ રોશન અને ગાયક છે કિશોર કુમાર.

આપણી નાની મોટી દરેક ટેવ કુટેવથી વાકેફ જ નહીં, પણ આપણા કોઈ ગફલા કે ગતકડાનો રાજદાર કે સાક્ષી હોય છે મિત્ર. જ્યારે કોઈ કપરી પરિસ્થિતિ આવી પડે ને ત્યારે પાનના ગલ્લે પૈસા ન કાઢનારો મિત્ર પોતાનો જીવ પણ કાઢી આપવાના જીગરવાળો થઈ જાય છે. મુશ્કેલીના સમયમાં આપણને કહે છે, હું છું ને યાર તારી સાથે, તું શું કામ મૂંઝાય છે, બધું જ સારું થઈ જશે. મિત્ર દ્વારા બોલાયેલા હુંફના આ વાક્યમાં બધા જ કષ્ટને છૂમંતર કરી દેવાની અદભુત ઉર્જા રહેલી હોય છે. રજા લેતા પહેલા રજૂ કરીએ છીએ મોહમ્મદ રફી અને કિશોર કુમારના સ્વરમાં દોસ્તાના ફિલ્મનું ગીત. ગીત રચના છે આનંદ બક્ષીની, સંગીત રચના છે લક્ષ્મીકાંત પ્યારેલાલની.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.